વેલકમ બેક અગેન. આપણું મને અશ્વિન 100.4 આકાશવાણી એફએમ રેનબો સાંગરે રેનબો સમસ્ત સિલસિલા આ જઈ છે સ્ટાર્ટ. તેવે ફર્સ્ટ મેસેજ અમાર કા અમે ક્યાર નહીં અમુક આસી પહોંચી જઈ છી. ફર્સ્ટ મેસેજ ટી જાગો કરી રામચંદ્રપુર દુર્ગાપુર બાંકીરૂ પ્રેમાનંદ મહાપાત્ર લેખી ડેડિકેટ કરુંચી એ ગીતટી સબુ શ્રોતા બંધુ મૂકુ શુણવાઈ ચાહી અંદાજ ફિલ્મ ર કિશોર કુમાર કંઠરે જિંદગી એક સફર હે સુહાના યહાં કલ ક્યા હો કિસને જાના. ଏହି ସୁନ୍ଦର ଗୀତା ପରେ ପରେ ଆଉ ଗୋଟିଏ ବ୍ୟୁଟିଫୁଲ ଟ୍ରାକ୍ ର ଫର୍ମାଇଜ କରିଛନ୍ତି ଆମକୁ ଦିଲୀପ ନାୟକ ଲିପା ଦୀପା ସୁମି ସିଲି ପାରାଦୀପରୁ ଗୁଡ୍ ମର୍ଣ୍ଣିଂ ଲେଖୁଛନ୍ତି ଏବଂ ଶୁଣିବା ପାଇଁ ଚାହିଁଛନ୍ତି କୁମାର ଶାନୁ ଏବଂ ସାଧନା ସରଗମଙ୍କ କଣ୍ଠରେ ଗ୍ୟାମ୍ବଲର ମୁଭିରୁ ଏହି ବ୍ୟୁଟିଫୁଲ ଟ୍ରାକ୍ ବ୍ୟାକ୍ ଟୁ ବ୍ୟାକ୍ ଏହି ଦୁଇଟି ଗୀତ ଆପଣମାନଙ୍କ ପାଇଁ ଷ୍ଟେ ଟ୍ୟୁନ୍ଡ.